0: ને હું કામ માં જાઉં હિસાબ ભોજન દે હું દારૂ તો યાર તો હકરો કોને કઈ હકરો કોને તો કૃષ્ણારામ અરે ઇંગ્લિશ દેવો તો હકરો કોણ કઈ ગિરજા પીનો મેં હકરો કોણ તાર નસોઈ કોને તો ઇંગ્લિશ દેવો તો કેડી કે બતાવ
1: ઇંગ્લિશ મેંગો ઘણો હે
0: કેતરી ફેર હે
1: 280 રૂપિયા બોતલ હે
0: અરે રૂપિયા હું થાન દે હું 280 રૂપિયા થે બોતલ તો દેવો ને
1: પક્કી વાત દે દો રૂપિયા
0: હા રૂપિયા દે દા
1: લો
0: ભાવે રૂપિયા ઇંગ્લિશ બોતલ રૂપિયા કઠે રૂપિયા હોતા થારે ખેને કોણ હતા થારે ઘેરે આયા ઇંગ્લિશ તો બહુ અચ્છે યાર દારૂ ઇંગ્લિશ તો બહુ અચ્છો હે
2: વિકુ ઓ વિકુ મારા રૂપિયા દેઈ ગયે
0: અરે કોણ હે તું
2: હું છોટું
0: કેડો છોટું હું કોણ જાણો તને
2: જાણે કા કરવો ની રૂપિયા લેવાનો આલ ટાઈમ તું જાણ લે અમે જાણે કો ને
0: એ ભગવાન યહાં સે ભગવાન ના કર જાણે ને
2: જાણો કા કર કો ની વિકિષ્ણ રામ જી કે નાલ દારૂ લિયો
0: ને અરે કેડો કિસી ને તાર બાપ ને બુલા લા બી ના જા
2: બુલાર કા લે હાલ જો
0: હું કોણ છો તાર બાપ નટે બુલા લા બી ના જા
2: તો આલા
1: ₹500
2: એક બિયર એક ઠડી દો બોતલ લઈ ગયા કઈ ભુજિયા તો જ્યાર બિસ્કુટ હાગી લે જાવ તાર વળી કે દિયા કો નિજણ કર દે
0: સર બાપ રૂપિયા લાગે મારા બ લાગે મજૂરી માં જો કમાર લઉ રૂપિયા
2: ભાવે બાપ નું મજૂરી માં થે
1: કાલ દેખો કાલ આળો યાદ કરો
0: અરે હા યાર રૂપિયા હા દિન સોજી બોય તો હા હા જણો રૂપિયા આ દેણ આવી રહ્યા દે અરે દે બિન કે દે દે કૃષ્ણરામજી અરે ધરાઈ દે અરે મારે હિસાબ હોય ને ખાણ માં તો પૈસા રોજ મેં તને દે હું રૂપિયા થાને દે દારૂ વાળા ઓર છોટી ને દે હું
3: એ દારૂડે કી સંગ મારી કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મિલ્યો કસાય રે અમાર ઘર માં ફૂટ ગયા પાય રે
0: એ સુખ ગવે ભગે એ સુખ ગીત ગવે
3: એ સોન્ય બીમાર મારો મોન્ય બીમાર દાપડી ની કાંસી યોગી પે મને પુકાર એને કોઈ તો દરવર દવાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે
0: એ સરબાબ ને કે સદરા મગન કોઈ લોટ કો ને ભાવે લોટ દવાય સરબાબ ને કે આવજે ને રે
3: એ દારૂડે કી સંગ મારી કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મિલ્યો કસાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે
0: એ રેડે ફૂટે થરા ફૂટે થર બાપરા હું કઈ કરું મેં તો બે હું દારૂ હેસ કરું બોલ તું કઈ કરે
3: એ નસબંદી રો કેવો સારો ઘણો સમજાવું છે નસબંદી રો કેવો સારો ઘણો સમજાવું છે ઘણો સમજાવું સારો એલી ગેલી કેવું છે ઈરી બુદ્ધિ ટકાણે લવરે મારા ઘર માં ફૂટ ગયા પાય રે
0: એ રેડે કે બકબક કરે મારી બુદ્ધિ ઠકાણે તું ધાર ઠેકાણા લે રાડર કઈ ગીત ગાવે મનગર મેં ગળિયા મુબી
3: એ સારો દિન પીએ જદ મોટી મોટી આગે મોટી મોટી આગે જદ છોરા નટ રવે કોઈ પૂરી કબડી રી ટીમ બનાવ રે માર ઘર માં ફૂટ ગયા પાય રે
0: કબૂજ કબૂજ કબૂજ રે કબૂજ કબૂજ કબૂજ
2: ક્યા
0: એ ભગવાન ના કબૂજ
2: મા મને પૂરે
0: એ માળા અધરા મરવા જા જરદા મુજે ભગવાન મેં ભીગુ હા મેરા નામ ભીગુ મુજે
2: જાણું
0: એ ભગવાન ના ઘર ભાગે છે
3: એ દારૂડે કે સંગ માર કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મેલ્યો કસાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે
0: વે રે રે સુપ્રા ને કવે ક બટીન મારો વા જાણે રણ લગા છે રે દોર દે સુપ્રા યાર ઘર બકા લાગી આ બોલી મરા અરે યાર કઈ કરો રોંડી લારે પર કી દારૂ સરદાર ને ગાંવ વાળા ભાષણ અગલાય અબ દારૂ જોરદા યાર દારૂ જોરનો હૈદરાબાદ માં દારૂ પીવું કો ને યાર આજ હમ કઈ કરું પૈસા ઈ કને કો ને યાર રાંડ બરોજ ને ઘરે ગાણો કરે હવે આ રાંડ ના તો રીબે દે મે કમો જે દારૂ ભાંદા રાંડ ગાણો કાઢ રોજ ને આજ બાદ યાર દારૂ છોડના હોય તો કઈ કરા
4: अभी आपने नाटक सुना भाई मैं तो मान ही गया कि शराब पीने से नुकसान ही नुकसान है फायदा कोई नहीं
5: सही कह रहे हो मोहनलाल जी तो हमारे गांव में रहने वाले लोग भी इस बात को मान गए होंगे